ધન્યવાદ. ભારતીય રિઝર્વ બેંકની ચાલુ વિત્તીય સાલ ચ મુખ વ્યાજ દરાનો બરકરાર રખ્યા. રેપો દરનો 5.25% બનાઈ રખવાના કીતા ફેસલા. આજ વિશ્વ વાતાવરણ દિવસ કે મોકે તે ઉપરાષ્ટ્રપતિ તે પ્રધાનમંત્રી વલ્લોં દેશવાસીઓને વાતાવરણ સુરક્ષા, પાયેદાર જીવનશૈલી તે જૈવ વિભિન્નતા દી સંભાળ પ્રતિ આપણી વચનબદ્ધતાનો મજબૂત કરવાની અપીલ. મોસમ વિભાગને આજ પંજાબ, હરિયાણા તે ચંડીગઢ સમેત હોરના કઈ સૂબ્યાં ચ ગરજ ચમક દે નાલ હનેરી ચલણ બારે ઓરેન્જ એલર્ટ જારી કીતા. અતે મર્દાં દે અંડર 18 એશિયા કપ હોકી ટૂર્નામેન્ટ દે સેમી ફાઈનલ ચ આજ ભારત દા મુકાબલા પાકિસ્તાન નાલ. ਇਸ ਦੇ ਨਾਲ ਹੀ ਰਾਸ਼ਟਰੀ ਖਬਰਾਂ ਦਾ ਇਹ ਬੁਲੇਟਿਨ ਖਤਮ ਹੁੰਦਾ ਹੈ. ਪ੍ਰਦੇਸ਼ਕ ਖਬਰਾਂ ਦਾ ਅਗਲਾ ਬੁਲੇਟਿਨ ਤੁਸੀਂ ਸੁਣੋਗੇ ਸ਼ਾਮ 6:20 ਤੇ. ਨਮਸਕਾਰ.